ચડતાય એ સવાબી વાલો ચડતાય તાસુ પતા મને લાગી ગોરેખા નઈલી ઓ નઈલી સમરીન જમગ પ્રગામ દરાગલે આહા બેદાર શવલ દગદિરાલ રાલ.